નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ દૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 16 મે અને સ્ટુડિયોની ગલામાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કહેવાય છે ને કે ભાઈ આજનો સમય ભલે ઝડપથી બદલાઈ રહ્યો હોય પણ જે ઘરમાં આપણે કહેવાય ને કે ભાઈ રામાયણ ગીતા અને વડીલોનો આશીર્વાદ જીવત છે ને ભાઈ તે ઘરે આજે પણ સ્વર્ગ સમાન છે. આપણે કહીએ ને કે ભાઈ ભલે ટાઈમ બદલાય છે પણ કહેવાય ને કોઈ કોઈકના ઘરમાં આપણે રામાયણ ગીતા અને વડીલોના આશીર્વાદ જ્યાં સુધી જીવતો હોય છે ને તે ઘરને આજે પણ આપણે સ્વર્ગ કહી શકીએ છીએ. આજે શનિવારનો દિવસ છે તો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ હનુમાનજીના ચરણોમાં ઈશ્વર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

સ્ટુડિયોની ગલીમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે. અત્યારથી સુધી લઈને 10:45 સુધી તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. એની સાથે આપણે સુંદર મજાને ગુજરાતી ગીત લઈ લઈએ તમારા માટે સ્પેશિયલ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2024 નું ઓન યોર વે.

0: પટેલ
1: શાહ કે અંબાણી
2: ઓલ ઓફ ધ રિચ ફોક્સ માન
1: દુનિયા ભર માં કરે કમાણી
2: ડ્રાઇવિંગ ધ બેન્ટલી માન

0: Continuous music. RM3.
1: આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગ્રાઉન્ડમાં 10:19 થઈ ગઈ છે અને અમે તમારા માટે સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી પહોંચ્યા છે. તો કહેવાય છે ને કે લાગણી, પ્રેમ અને ચિંતા, કાળજી અને યાદ, ગુસ્સો બધું સાથે હોય એટલે કહેવાય છે સંબંધ, બાકી તો ઓળખાણ જ છે. એટલે કહેવાય છે ને કે જે સંબંધમાં આપણે જ્યારે વાત કરીએ તો ભાઈ લાગણી, પ્રેમ અને ચિંતા હોય છે, કાળજી હોય છે, યાદગાર હોય છે, યાદો આવે છે અને ગુસ્સો પણ હોય છે. બધું સાથે જ્યારે મિક્સ કરે છે ને અને જે સંબંધમાં આપણે કહેવાય છે ને જ્યાં લડાઈ ઝઘડો હોય છે ને ત્યાં જ પ્રેમ હોય છે. લડાઈ ઝઘડાની સાથે સાથે કહેવાય ને ભાઈ ગુસ્સો અને યાદ પણ અને લાગણી પણ હોય છે. સંબંધનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું અઘોરી મ્યુઝિક મજાની લાઈફ.
2: યા

શ્રોતાઓ કહેવાય છે ને કે જિંદગી કઠિન છે ને, એમાં જવાબ શોધવામાં અને સમય બગાડવો નહીં. કારણ કે કહેવાય છે ને, આપણને જ્યારે જવાબ મળે છે ત્યારે ભાઈ જિંદગી સવાલ બદલી નાખે છે. એટલે કહેવાય ને કે ભાઈ લાઈફ ઘણી કઠિન છે, એને જવાબ શોધવામાં કે પછી સમય બગાડવામાં નહીં વેસ્ટ કરતા. કારણ કે આપણને જ્યારે જવાબ મળે છે ને ત્યાં સુધી જિંદગીનો સવાલ જ બદલાઈ જાય છે. એની સાથે સુંદર મજાના આગલું ગીત લઈ લે ભલે પધારે, એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

સમય ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયો નીકળવામાં 10:30 થઈ ગઈ છે. મેં તમારા માટે સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. અર્પણ મહિડાના વાચમાં લેવામાં આવેલું 2024 નું ઓન યોર વે.

શુદ્ધ કે વૈષ્ણવભાઈ, તમારું પોતાનું કિરદાર ક્યારેય નહીં છોડશો, કારણ કે લોકો તો પોતાને જરૂરિયાત પ્રમાણે તમને ક્યારેય સામાન્ય તો ભાઈ ક્યારેય ખાસ બનાવી દેશે, પણ બીજાના કારણે જે તમારી પોતાની ઓળખાણ છે તે કોઈ દિવસ ના છોડતા. દુનિયા છે ભાઈ, દુનિયામાં તો લોકો ઘણા બધું કહે છે, પણ જરૂરિયાત પ્રમાણે તેમને ક્યારેય સામાન્ય તો ક્યારેય ખાસ બનાવી દે છે ને. તો સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું રોયલ ગુજરાતી 2024 નું ઓન યોર વે.

0: બાદ ને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:45 ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: गढ़हड़ी सजदड़ आब बड़गड़.